કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી इसी तरह जीवन आशावादी है जीवे आशा मरे मेरा साईं दे प्यार विच ए भी किसे अगमी आस विच बैठा है अमृत वेले जुड़िया है।

કોઈ રચના ખાલી ના રહે. સારે માલક દે દર તે હાજી અલગ. બાબાજી વચન કરદે સન જરા ગુરુ નાનક દે દર ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે ટેપા લગી. કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા ઓ રિકોર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર ઇતની વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇતે આઉંદા હૈ જિસ પાઉના આઉંદા હૈ ઓ રિકોર્ડ હોયા જાંદા હૈ.

પ્યારી સાસુ, ધન ગુરુ નાની પાઠશાળી દીખેડી ફુલવાડી પર્વત માઈ પાઈ આપ ધન હો, દૂર લેડે તો ચલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવરી જુડ કે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ, તો આવો ઇસ દાંત નું સુધારીએ, માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ, બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ, એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક સાહેબન સાથે મેલે। બાબા જી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી, મહાન યજ્ઞ આરંભ, બાણી દે સોમે